જોડે જેડો સ્વિમિંગ પાઓ નાકો રેડિયો સેમો મુત્રા જમ્મ જમઈ શ્રોતા લાખા કોકે નામાસે બરે કવિતા સિંજા દીજે ખબરો છિનુ મિનમ શ્રીંખલાં નાકો કે ડાલિંગ ડાલિંગ મંડિકા જાતલે આતાલે નાકો પટ્ટ કોન જેમન આવલા જેમન આવલા કાંકો પની નાકુ ઇસે રોહ દિનમ જેમનલે મોનલે મોયો દૂત છિનુ આવશ્યકતા ના નાકલે નાલો દૂતન મૂલ નારા લાના કિ મગર ડુટો પાંચ બાર ફટ બીબાર ની કોરા તુ કુ બજે ઉઠા ખબર ની હુંડા અરી પરી ચુ બજે સમન ર પુન પ્રસારણ શુક્રવાર નવી લાખી બાંગા બજે ઉરબરાઈ હાઈલાઈટ ની હુંડા કરીબ કરીબ ચુ બજે સમન એજો ઢોર બરાઈ કાટ ભોંગ સંતુક લાકે જહાજ અંતર મનુ આવાજાંગ રાખી જાતે જહાં ના કોઈ કાન કે રેડિયો ઢોર બરાઈ એફએમ વેબસાઇટ હમરો પાત્ર મોબાઇલ એપ હટિંગ ફેસબુક પેજિંગ ર ભીંચા ભરી કથા કથા એટલે ના કોઈ સેમાસ બારંગ મગઢૂર રોસ રેઓસ અસર અગ્રસ મિગુર કલાકાર શ્રષ્ટા કુંગ બારેંગ મગર ડુટો તેસે ચાલીંકો મગર જીવાકાં મેલ જાતા ખાલે કસ ડુટો લીંકો હટિંગ તેતેન સમય સાંદર્ભિક કુરાકાની કુરા કુરા કાનકો કે રોમુ સદૈ નસેમુ મુ શ્રોતા લાફાકો કે છહારલે જ્યાં છિની હુડા કાનુંગ માસબાર કે થાલ શ્રોતા લાફાકો કે મગર ઢુટો માસબાર સંબંધી તુમચ જાનકારી નુનિંગ માસબારંગ ભણિતા લિંગ સ્વરૂપ કાત રમાઈલો લિંગે થકન ખાસ મન લે લિંગો બોલલે જોરલે જોરલે જોરલે લાખાકો શૈલિંગાંગ સ્વરલે મધુસૂદન થાપા મગર હટિંગ નિરુ શિરી મગર ઓઢ્યાંગ શબ્દ સંગીતલે મધુસૂદન થાપા મગર ઓન ઇસે મંડલિંગ કાચી છેલાકિંગ રમાઈલો જાટિંગ હાઈ લાખાકો.